0: ஐபோவான் இறுதாவ அரகன தேவனிதா அரகன நேத ஒன்ன மாமாவா லசனம லசன தவசாக் சுந்தர தவசாக் பரிசாங் வென தவசாக் மே காலவகவானு ஓயா இத்தாம ஹொந்திங் கேவா ஏ வகேம மே காலவகவானு ஹொந்திங் கேவன வகையான அநாகத்தையாத் சுப வேணுமா பரிசரே கன ஹித்தனவா திமோபியோ கன ஹித்தனவா நேத தமாங்கி பிரிசிதுகம கன ஹித்தனவா கித்தி குமாரையாகே கதாவை எங்ககன கத்த தேவால் கொச்சரனம் தீனாது ஜீவிதேட நேத ஏ ஹம்ம தேம உபயோகி கரகன தமாய் இன்னே தேங் ஒன்ன தவத் வட்டின்னம் தேயாக் தனகன தமாய் மே ஹதான்னே மே மகத்த கித்தி குமாரையா கல்பனா கரன கத்த மாவ புஞ்சி சந்தியே இந்தல கொட நகப்போ හැමදේම කියලා දුන්නු මාව ආරක්ෂා කරපු මගේ පවුල ආරක්ෂා කරපු මල් ළඟින්ම හිටපු දේව දූතෙක් වගේ නේද හැමදේටම ශක්ති සම්පන්න වුණු මම මේ මහා විජේබාහු රජතුමා කියලා වෙනකම්ම හැමදේම සලකපු ඉගෙන ගත්ත කොච්චර නම් දේවල් තියනවද ඒකට මං ඒක රහසක් ඒක රහසක් විදිහට දේව මල්ලට කිව්වා தமும் கரானோனி லேசிபென்னே புத்தராஜ மகாமிதிபரையா கீழகியானே புத்தாள்னா கீழகியானே ஏம்மா யாட்ட செங்கவென்ன யாட்ட சங்கவகேன வெடக்கரான யாட்ட நுதனென்ன யாட்ட நுதேரென்ன அம்மோ ஏம கரானே கோமுது ஏக லேசி வெடக் நமே ஹப்பை தேவ மல்ல லங்கிம்ம புத்தராஜகே ஹிட்டபுனிசா ஓ யாட்ட புலுவங்குனா එයා ගැස් දෙක වහල මේ හොර වැඩේ රජතුමාට හොඳට කරලා දෙන්න. හරියටම කිව්වොත් එහෙම දින 3යි ගත වුනේ. සන්න සාම්බෝණා. මෙයා අහන්නකෝ.
1: මොනවා? මහ වෙනුවෙන්ද මේසා විශාල උත්සවයක්. මහරජතුමනි, මට මේ සිතාගත නොහැකි. රන්සලුවෙන් ගොතා සරසාලූ පැසක් කන්‍යාවියන් සිව් දෙනෙක් හිස මත අහෝ
0: අන්න දන්නවද මගේ රත්තරන් දුවේ පුතේ මේ විදිය රාජකීය උත්සවයක් තියලා බුදල්නට මොනවද දුන්නේ කියලා ඔයා මේ වෙනකොටත් අහලා ඇති දන්නවත් ඇති මේක ඉතාම වටින සන්නසක් හොයාගෙන තියාගන්න ලබන සතියේ මම ඒ සන්නස ගැනත් කියනවා ඒක ඔයා දැනගන්න ඕනේ ඒක තමයි හෙළේ රජ කෙනෙක් තමන්ගේ ආරක්ෂාව තමන්ට ආදරය ගෞරවය සලකපු කෙනෙක් වෙනුවෙන් කෙල්ලෙහි ගුණේ දක්වලා සන්නසක ලියලා තියෙනවා නම් මං හිතන්නේ ලෝකෙම තියෙන එකම සන්නස. ඒගෙන අපි ලබන සතියේ කතා කරමු. එතකොට කතාව ඉවරත් වෙන්න යන්නේ. හරි. අපේ කතාව ඉවර වුණාට අලුත් කතාවක් පටන් ගන්න පුළුවන් වෙයි. අපි ලබන සතියේ හම්බ වෙමුකෝ. එහෙනම් හැමෝම සතුටින් ඉන්න, හැමෝම පරිස්සමෙන් ඉන්න, හැමෝටම ආදරෙයි. මං ගිහිල්ලා එන්නම් සුබ දවසක්. මං ගිහිල්ලා එන්නම් සුබ සතියක්.
2: පොළොන්නරු රාජධානිය ඇරඹූ මහා විජේබාහු රජතුමා. கீர்த்தி ஹெவத் கித்தி குமார்.